હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. મિત્રો, ગુજરાતનું નામ સાંભળતા જ સમગ્ર ભારતીયોના મનમાં એક જ વાક્ય ગુંજતું થાય, કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. ગુજરાત ટુરિઝમે દેશ વિદેશના પર્યટકોને પોતાના નૈસર્ગિક અને માનવકૃત વિઝિટિંગ પ્લેસ દ્વારા આકર્ષ્યા છે. સમગ્ર વિશ્વમાં સિંહની બે પ્રજાતિ જાણીતી છે, આફ્રિકી લાયન અને એશિયાટિક લાયન. તેમાંથી એશિયાટિક લાયનનું એકમાત્ર સ્થાન એ આપણું ગીર. ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વતની આસપાસ ફેલાયેલું ગીરનું જંગલ નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે. સિંહ તથા અન્ય પ્રાણીઓની જાળવણી માટે લગભગ 1412 ચોરસ કિલોમીટરના એરિયામાં અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઈફની જાળવણી માટે હિરણ, મચ્છુંદરી, શિંગોડા અને રાવણ નદી ઉપર 4 ડેમ બાંધવામાં આવ્યા છે, જેમાંથી કમલેશ્વર ડેમ સૌથી મોટો હોવાને લીધે તે ગીરની જીવાદોરી સમાન ગણાય છે. ઉનાળામાં ગરમીના દિવસોમાં વન્ય પ્રાણીઓને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા જંગલમાં 300 વોટર પોઈન્ટ બાંધવામાં આવ્યા છે. એક સર્વે મુજબ ગીર જંગલમાં 507 પ્લાન્ટ સ્પીસીસ જોવા મળે છે. ગીર જંગલની ઉપજો પણ રાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવે છે. ગીરના જંગલમાં 38 મેમલ્સ, 300 પક્ષીઓ અને 37 રેપ્ટાઇલ્સની સ્પીસીસ જોવા મળે છે, જ્યારે 2000થી વધારે જાતિના ઇન્સેક્ટ્સ જોવા મળે છે. આ બધામાં સિંહ પર્યટકોના આકર્ષણમાં પ્રથમ સ્થાને છે. તો મિત્રો, ચાલો હવે એક આ સુંદર મજાનું ગીત સાંભળીએ.

મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ નરારા ટાપુ તથા જામનગર જિલ્લામાં આવેલ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્ક તરીકે જાણીતા છે. આ ટાપુઓ ઉપર પર્યટકો મરીન લાઈફ જોવા અને જાણવા માટે આવે છે. દરિયાઈ ઓટ દરમિયાન પર્યટકો પગપાળા ચાલીને દરિયામાં ઘણે ઊંડે સુધી જઈ શકે છે. ગોઠણ સુધીના પાણીમાં સ્ટારફિશ તથા ઓક્ટોપસ જેવા દરિયાઈ જીવો, વનસ્પતિ તથા પરવાળા જોઈ શકાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કરચલા, દરિયાઈ વીછી, સી હોર્સ, દરિયાઈ સાપો તથા સી સ્લગ્સ જેવા પ્રાણીઓ અને સીગલ્સ, હેરિંગલ્સ અને પેલિકન જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. ગુજરાતમાં જંગલ પ્રદેશ અને દરિયાઈ કાંઠાની જાહુજલાલી જેટલો જ કચ્છનો રણ પ્રદેશ પણ એક અમૂલ્ય વિરાસત છે. કચ્છનું સફેદ રણ રણોત્સવની ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ચોમાસાની જાદુઈ છડી ફેરવાય એટલે તરત જ રણમાં પ્રાણ પુરાયા હોય તેમ કચ્છનું રણ પરીની જેમ બેઠું થઈ જાય છે. સદીઓ પહેલા આ જગ્યાએ મહાસાગર ઘૂગવતો હતો. હાલમાં તે વેરાન જમીન છે. ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતના દિવસોમાં આ રણમાં દરિયાના પાણી ફરી વળે છે અને પછી તરત ચાલ્યા પણ જાય છે અને સાથે વરસાદનું મીઠું પાણી પણ ઉમેરાય છે. શિયાળાની કડકડતી ઠંડી અને થીજવી નાખે છે અને તૈયાર થાય છે કચ્છનું સફેદ રણ. અને ત્યારબાદ ઓક્ટોબરથી માર્ચ સુધીના સમયમાં ગુજરાત સરકાર રણોત્સવ ઉજવે છે, જેમાં દેશ પરદેશના લોકો આ અનોખો નજારો માણવા ઉમટી પડે છે. ત્યાંના સ્થાનિક લોકો માટે પણ રોજીરોટીનું સાધન બને છે. તો મિત્રો, ચાલો હવે સમય થયો છે એક સુંદર મજાનું ગીત સાંભળવાનું.

તમને ખબર છે કે ગુજરાતમાં હિલ સ્ટેશન પણ છે. સહ્યાદ્રી પર્વતમાળા ઉપર 1000 મીટર ઊંચાઈએ આવેલું સાપુતારા પોતાની હરિયાળી અને આહલાદક વાતાવરણથી લોકોને આકર્ષે છે. નૌકા વિહાર, રોપવે અને અન્ય એડવેન્ચરની મજા માણી શકાય છે. માર્ગમાં 300 ફૂટ જેટલી ઊંચાઈએથી પડતા ગીરા ધોધને ગુજરાતનો નાયગ્રા પણ કહેવાય છે. અમદાવાદ જિલ્લામાં આવેલું નળ સરોવર અદ્ભુત છે. ખાસ ઊંડાઈ નથી, પણ 120 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય સ્થળ છે. ખાસ કરીને ફ્લેમિંગોસ તેના રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પક્ષીવિદો માટે આ સરોવર તીર્થ સમાન છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પક્ષીઓ જોવા મળે છે અને ભારત સરકાર દ્વારા રક્ષાયેલું છે. કચ્છમાં આવેલું નારાયણ સરોવર પણ યાયાવર પક્ષીઓનું સ્થાન છે. તે ઉપરાંત ચિંકારા હરણ માટેનું અભયારણ્ય છે. ખાસ વાત છે કે આ પ્રકારના ચિંકારા બીજે ક્યાંય પણ જોવા મળતા નથી. આ ઉપરાંત અહીં તમને હની વેઝર, કીડીખાઉ, જંગલી બિલાડી અને કાળા તેતર જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. ભરૂચ પાસે નર્મદા નદી વચ્ચે આવેલા બેટ ઉપર આવેલો કબીરવડ પણ જોવા લાયક છે. આશરે 2000 ફૂટનો ઘેરાવો અને 3000 શાખા ધરાવતો આ વડ પ્રાચીન છે, જ્યાં સંત કબીરનું મંદિર આવેલું છે. મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાતના ગૌરવ સમા એકતાના પ્રતિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ નજીક સ્થાપેલી આ પ્રતિમા ભારતના સ્વતંત્રતા ચળવળના મુઠ્ઠી ઉંચેરા નેતા એવા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 12 કિલોમીટરમાં ફેલાયેલ કૃત્રિમ તળાવમાં વચ્ચે 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. પાયા સાથે આ મૂર્તિ 240 મીટરની ઊંચાઈ ધરાવે છે. મૂર્તિ માટે જરૂરી લોખંડ દાનમાં મળેલા ખેતીના સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે. 5 લાખથી વધુ ખેડૂતો પાસેથી 5000 મેટ્રિક ટનથી વધુ આયન એકત્રિત કર્યું છે. આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુની ભવ્યતા તો નજરે નિહાળવાથી જાણી શકાય. રંગ કે પીછી વગર તસવીર બનાવી લીધી, જીગરમાં વસાવીને જિંદગી સજાવી લીધી, તમને પૂછવાનો સમય પણ ના રહ્યો, એમ જ દોસ્તીની દુનિયા વસાવી લીધી. સાચું કહું છું મિત્રો, તમારી સાથે મારી દોસ્તીની દુનિયા ક્યારે બની ગઈ ખબર જ ના પડી. તો મિત્રો, આ સુંદર મજાના ગીત સાથે તમારી મજાની મિત્ર માનસી વિદાય લે છે. આવજો, બાય.